ફિલ્મ ઇસે કુદલગેની સુબદા મુગદાવિરસે પ્રકાશ સોરાઈશ મમદી પુષ્પરાની અનિપુના સકમનેબી ઇસે સૈયંગબા કૈશામ પ્રિયકુમાર સૈરાંગબા દિગજામ લખોચરીવ ફિલ્મ ચમંગા ચપ્પી

0: 전부 다 우리나라 마탕기 수로 아시나 따타히 마기 아리에빠디 바드리아 아빠 바디아 블랑 하나 하이벌라릭 시기 니판 수바 수록다 목군다 네봉 바이깡 하나 실기시나나 하이키바와리 와펌 아마 실기시나나 하이키바니 제디 제디 데보 데보기 난다초 하이버시 대시다 초 아시곰바 데보기 난돈 데보기기 마사오이 바키시나나 조이오이리 조이오이리 브리시 방차 버리포 자두 자객이 당회의 오이바 기시노 실기시나나 조이오이리 가말랑고 아미앵바 토나 학장 오이바 메가 참으로 아멍바 농기 꾸주 오이바 시리키시나나 조이오이리 조이오이리 프리티 바르나초 비티비기 아룸바 망한비바 목군도 시리키시나나 조이오이리 조이오이리
1: 시만 바가바타 다스마스칸다 नमदस्माध्याय सतुर्दश श्लोकं जयति जन्न विवासो देवकी नंदन वायदो जदुर्वंशी सै देव पिहोद धर्मं स्थिर चरण विधिषु मिस्त मुखुनो
0: मरी शुभा श्लोकी अर्थना श्रीमद् भागवत की महाबोते श्रीम भावबोध की दसम स्कंद त्रासुभ स्कंद नवम अध्याय मापन शुभ अध्याय की चतुर्विंश चरोक कुन्मरी शुभ चरोक परीक्षित प्रतिशुक बाइकम है परीक्षित की मफम दुख देवना हाईब लई जयति जना जननी बासो देव की जन्म बादो हैदा जननी बासो मागी मरक्त मी मा अमी की मरक्त लईब देवकी की जन्म बादो देवकी न पो इ हाइबा जदु परि जदु बर परिषद अथोइबा जादोब सिंह न